0: સાથે આપણે શરીરને સમસ્યા કોની હોય કે બીમારી કોની હોય હૈ
1: બિલકુલ
0: ઓર કે નહીં કે જદી કે હો તો કે ગરમી હોન લાગી હૈ શરીરે ફોડા ફુનસે હોન લાગી ગમોરિયા હોન લાગ્યા હૈ તો યુ કહેતી કે જા નીમડર પત્તા તોડર લિયા ઓર ઉબાળ અરબીરો પાણી બના દે ઓર વો પાણી હો
1: તો સ્નાન કર લો
0: હા બિન ઠંડો કર અન બ્યુ સ્નાન કર દેતા તો વે જ કી એ ખાજ ખુજલી હી બ્યુ ભી મિટ જાતી હૈ
1: બિલકુલ ભાવનાજી આપ સહી વાત કહી કે આપણે દાદી નાની રા નુસ્ખા તો ઇતા તગડા હોતા હર મોસમ રા સિર્ફ ગરમી રવા સે નહીં ચાહે સિયાળો આવતો સિયાળો આવતો સર્દી જુકામ ખાંસી વેતી તો જૈસે હલ્દી વાળા દૂધ પીલા દો ઓર તો હલ્દી વાળા દૂધ નથી કહેવા ભી આપે મેજિક મિલ્ક હે ઓર મેજિક મિલ્ક તો આજ આયો આજ ના નામ દે દો મેજિક મિલ્ક આપણા વડેરા તો બહુ પહેલા હું જાણતા કે ઓ મેજિક મિલ્ક હે તો જાદુ ઈ ચમત્કાર હે કે આપણા શરીર જે કી બીમારિયા હે
0: વો
1: ખતમ કરે હા બિલકુલ હવે કહેવે નહીં કે જૈસે કાળી મિર્ચ રો કઈ મહત્વ હૈ ઓર સૂંઠ રો કઈ મહત્વ હૈ આપણે દાદી નાની બહુ અચ્છે સે જાણતી હૈ ઓર એ કી ચીજા ગરમ કરે હૈ કી ચીજા ઠંડી કરે હૈ બને બહુ અચ્છી તરીકે સુ જ્ઞાન રહેતો હો ઓર આજ આયુર્વેદ મે દેખો કહેવે કે ભાઈ આપણે સગલી બીમારીઓ રી જોકો ઇલાજ હૈ વો આપણે રસોઈ રે માઈને હૈ કે આપણે રસોઈ રી ચીજા હૈ કે આપણે અચ્છી તરહ સુ આપણે કામ મે લેવા તો આપણે કેણી પ્રકારી બીમારી નહીં વે
0: બીમારી નહીં
1: વે હવે દેખો ખાનપાન તો ભાવના પે દેખો કે કીતો બિગડ્યો હૈ ખાનપાન તો બિલકુલ સહી હૈ જ કોની તો આપણા વડેરા હા જે આપણે ચોકી ચીજા ખાવતા ચોકી ભાતા બોલતા ઓર કી મોસમ રમાઈને કિન પ્રકાર રહેણો કિન ચીજારો પ્રયોગ કરનો ઓર દિનચર્યા બી મારી તગડી થી કે કણે સોણો કણે ઉઠણો રાત્રે ભેગો સોણો અને ભેગો ઉઠણો ઓર વ્યાયામ કરનો કસરત કરનો ઓર કામ બી મારો ઇતો હાર્ડ હતો કે બે કદી બીમાર પડતા જ કોની
0: હા બે એક જગ્યા બેઠ જતા ના સગડા ને ડાંટ ફટકાર દેવતા રહેતા
1: હા ઓર બિલકુલ આપણે મને દાદી સારો એક નુસ્કો આજ યાદ આવે ભાવના કે જતે મે બરસતો ઓર બિજલી કડકતી બિજલી જોર જોરારી કડકતી જ આપણે દેખો નેના ટાબર કઈ વાર ગભરા જાયા કરે જતે બિજલી કડકે તો આપણા દાદી સા કહેતા કે જતે બિજલી ચમકે ની બેટા ઓર ગરજે ની ઘંટા બારે જવો કે તો કાનારે આડે હાથ દેને બેઠ જાઓ ઓર નીચે બેઠ જાઓ સુરક્ષિત જગ્યા દેકર વો માઇન્ડ ડાઇવર્ટ કરન વાસ્તે કે ભાઈ બિનસુ કઈ વેલા કે આપને ડર ભી નહીં લાગે ઓર એક હાથ હાથ બોલન વાસ્તે દેતા તા કે માઇન્ડ ડાઇવર્ટ રહે કઈ કે હોતા આકડે રો ડોડ્યો ભીમડે રો ગોડ્યો ભીમસેન ભીમસેન તાકિ ઉન એક પંક્તિઓ કઈ હૈ કે વો માઇન્ડ જો હૈ ઉન માતે સેટ રહે અટી ઉટી ભટકે નહીં ગભરાવે નહીં ઇનો બોલનો સિર્ફ હા બોલનો સિર્ફ કારણ ઓઈ થો કો બાકી ઇનમે કોઈ વા બાત નહીં થી કે ભાઈ ઇનમે કોઈ ચમત્કાર હૈ યા એસી અડીબડી કોઈ બાત નહીં થી લેકિન વો જાણતા
0: કે જો કોઈ યું ચકરી જાઓ તો કે ઇન બાત મે લાગ જાતા
1: હા બિલકુલ ડર કો નહીં લાગતા તો ઓર એક બાત દાદી સારી ઓર યાદ આવે કે કહેતા કે ચૂલે મે છાણી ઓર ગળે મે પાણી જતે આંધી આવતી કે ડોઈડે ડંકા ઉપર લંકા ચૂલે આગ પડીંડે પાણી કે ભાઈ જૈસે આંધી આ રહી તૂફાન આ રહી તો ચૂલે મે આગ વણી ચીજે પડીંડે મે પાણી વેણો ચીજે બે પહેલે સાવચેત કર દેતા કે ભાઈ આ જબ આંધી આ રહી હે તો ભાઈ પહેલા સાવચેત જો ક્યો ક્યોકે પહેલા પાણી દૂર દૂર મિલતો ઓર ચૂલે ના મેં જૈસે આજ તો આપણે ગેસ હોઈ ગયા પહેલા ટાઈમ મેં ગેસ કોની હોતા તો એ વ્યવસ્થાઓ પહેલા કરની પડતી
0: પહેલી કરન રાખ દે કર તો મેને ધ્યાન પડ જતો કે આંધી તૂફાન આવનાળો
1: હે હા તો ઇન વાસે આપણા બડેરા બડાઈ હોશિયાર હતા હર ચીજ રી જાણકારી બને રહેતી હી ઓર હર ચીજ મેં કિકર સાવધાન રહેણો હે કિકર આપણો આપણો ધ્યાન રાખણો હે બે સગલી વાતા જાણતા હા
0: બિલકુલ જાણતા હા ઓર આજ ભી આપણે કહેની કે દાદી ઓર નાની જેખા ભી હે બે જરૂર આપણે આજ ભી જ્ઞાન દે રહી હે
1: બિલકુલ

0: તો સખ્યા હતા યારો બંતલ તો ઓર ભી ઘણી કરતા, પણ આ ઘડી હે નહીં બીરો સુયો પણ ઇશારો કર્યો કે આજ રો ઈ ટેમ રો કાર્યક્રમ રો ટેમ હે વો પૂરો હોય કે તો આપણી તો સખી મેં ભાવના લખારા ઓર
1: મેં હંસા કુમારી વૈષ્ણવ ને ચાલા રામ રામ સા.